0: आवो अमारी साथे साथे।
1: This is my only favorite station. Playing the best songs on the radio.
2: RM3 Manoranjan Radio.
0: Aavo, amari saathe. રેડિયો મનોરંજન પર આવો મારી સાથે ગુજરાતી ગીતોના આપણા આજના આ કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા અમે આવી પહોંચ્યા છીએ 94.6 98.2 મેગાહર્ટ્ઝ પર હું છું રત્ના પ્રેમથી સાથે દેવા આવી પહોંચી છું આશા કરીએ કે તમે બધા જ મજામાં હશો 18 તારીખ જૂન મહિનો 2026નું વર્ષ અને આ સાથે જ RM3 રેડિયો પર અત્યારથી લઈને 10:45 સુધી આપણો દૈનિક ગુજરાતી ગીતોનો કાર્યક્રમ તિથિ પ્રમાણે જોવા જઈએ તો જેઠ સુદ ચોથ નીતિ અને એ સાથે જ આજના આપણા કાર્યક્રમમાં ચાલો મહેનતની સાથે દરેકે દરેક લોકો પોતાના જીવનના આપણે કહીએ ને કે જીવનની સાથે જોડાઈ ચૂક્યા છો તો આજના આપણા કાર્યક્રમમાં ભક્તિમય ગીતો અને ભક્તિમય વાતો શ્રોતાઓ કહેવાય છે કે તીર્થોમાં જ કે કારણ આપણે શોધતા રહીએ છીએ કે ક્યાં આપણને મનની શાંતિ મળે ભગવાન તો ત્યાં પણ હાજર હોય છે જ્યાં કંઈ ખોટું થઈ રહ્યું હોય તો બસ આપણા કર્મો આપણા શબ્દો આપણા વિચારો આપણી હરકતો પર આપણે ખૂબ જ ધ્યાન દેવું જોઈએ કારણ કે ઘણી વખત આપણા જ કરેલા કર્મ આપણું ભવિષ્ય રચતા હોય છે અને એ સાથે જ આપણે કરેલા કર્મોની સાથે જીવનમાં આપણે પણ મધુરતા જો ઘોળવી હોય તો આપણા કર્મ અને આપણા વચન પર ખૂબ જ આપણે ધ્યાન દેવું પડે છે આ સાથે જ ચાલો ગુરુવારના દિવસનો દૈનિક ગુજરાતી ગીતોનો કાર્યક્રમ રત્ના આપ સૌ કોઈની સાથે છે અને આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે માતાજીના ગીતની સાથે કરીશું વીના મહેતાનો મધુર સ્વર જૂનું ગીત છે પણ ખૂબ જ સરસ ખૂબ જ પ્રખ્યાત ગીત કરીએ શરૂઆત આવો મારી સાથે

અમારી સાથે. આવો અમારી સાથે આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. આપ સૌ કોઈ પ્રેમથી અમારી સાથે જોડાયા છો એ જાણીને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અને આપ સૌ કોઈ બસ અત્યારે ગુરુવારનો દિવસ ઉજવી રહ્યા છો. ભાઈ, કહેવાય છે કે જીવનમાં આગળ વધવા માટે દરેકે દરેક દિવસની પરિસ્થિતિઓને આપણે અપનાવવું ખૂબ જ જરૂરી છે. અને વિચાર્યું હતું કે મારી મનપસંદ વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં મને સમજશે, પરંતુ એ પોતે જ મને ખોટો સમજી બેસે. આવી પરિસ્થિતિ તો ઘણા લોકોના જીવનમાં આવી હશે ને. ઘણી વખત આપણે કહીએ ને કે આવી પરિસ્થિતિ જ્યારે આવી જાય ત્યારે સમજી જવાનું કે આ ફક્ત એક લર્નિંગ પીરિયડ હતો તમારા જીવનનો, અને એ વ્યક્તિ તમારા જીવનમાં તમને કંઈક શીખવાડવા માટે આવેલું, જ્યાં તમે કંઈક ખોટું કરી રહ્યા હતા અને ફક્ત ઉપરવાળો એ જ ઈચ્છતો હતો કે તમે બસ પોતાના જાતને તૈયાર કરો આગળની પરિસ્થિતિઓ માટે. તો ચાલો ભાઈ, જીવનના આ સફરમાં અમે પણ જોડાયા છીએ અને એક સરસ મજાની સ્માઇલની સાથે આજના આપણા કાર્યક્રમને અમે પણ સજાવી રહ્યા છીએ. તો ચાલો થઈ જઈએ પ્રેમમાં થોડા ઘેલા અને વનિતા બારોટના આ ગીતને આપણે એન્જોય કરીએ સાઈબા તારા પ્રેમમાં. અને આ ફિલ્મમાંથી લેવામાં આવેલું મસ્ત મજાનું ગીત તમારા માટે, આવો અમારી સાથે.

0: Continuous music.
1: आवो अमारी साथे. સાથે કાર્યક્રમની સાથે હંમેશા દરેકે દરેક લોકો બહુ જ પ્રેમથી જોડાય છે અને અહીંયા અમારી સાથે રુદ્રાણી એન્ડ ભારતી સ્ટુડિયોમાં અવેલેબલ છે. તો ભાઈ આજના આપણા કાર્યક્રમમાં એમના ફરમાઈશ પર અમે ચલાવવા જઈ રહ્યા છીએ સચિન સંઘવી અને શ્રુતિ પાઠકના સ્વરમાં મુકાયેલું આ બ્યુટિફુલ સોંગ જે એમને ખૂબ જ ગમે છે. સો ઇવન તમને પણ જો ગીતો સાંભળવાનું મન હોય દેન ડેફિનેટલી ડુ કોલ અસ ઓન 4028070 ઓર પછી મેસેજ પણ તમે કરી શકો છો ઓન 5250620. તો ચાલો આજના આપણા આગલા ગીતની સાથે એન્જોય કરીએ. આવો મારી સાથે.

તમારી સાથે ભાઈ જીવનને ડીલ કરીને નહીં જીવનને ફીલ કરીને જીવો ત્યારે જીવન જીવવા જેવું લાગશે એન્ડ કમિંગ અપ વન મોર ફેવરેટ સોંગ દર્શન રાવલના વોઇસમાં ટુ કીપ યોર મોર્નિંગ ચાર્જ્ડ અપ સવારનો સમય અને આવા સરસ ગીતો પછી બીજું શું જોઈએ મારા વાલા મિત્રો

ब्यूटिफुल टाइम एंड आदित्य गढ़वी आचिंत वॉइस में आज छेलू इलेक्ट्रिफाइंग सॉन्ग તમારા માટે તમારા ગીતને તમારા દિવસને એકદમ એનર્જીથી ભરવા માટે અને આ સાથે જ ફરી મળીશું એક સરસ મજાના નવા કાર્યક્રમની સાથે. ટિલ ધેન બસ હસતા રહો, મુસ્કુરાતા રહો, લાઈફ ઇઝ જબરદસ્ત.